0: રૂપિયા જઈશ માં પછી આ કરો પછી જઈએ પછી એક વાર નજર નહીં આવણે આપી આપણે જોઈએ છે જે જીતું આપ્યું મન બસાઈ સચ્ચા રચના સચ રાતી સચ સુણ આખ
1: જો સચ રાતે સે સચી લાગી હર